0: 자당 덴베 생글링게 공감사 다다나마링게기 표조롱친 년체리고 표괴롱친기 송가처럼 규제 생신하고 초배 레센디기는 표조롱친 년체리고 표괴롱친기 차체 레스 미마니라 구두슈규 짐주 테테리센기 랑고 다용시배 레스 미마니기 낭세디기나 Selenge, Jimtu Tete Lizink, Chachi, Riz Mimanila, Daji, Tere Shubi, Lango Dagun Shibi, Nansindina, Chachi, Riz Mimanik, Shoba Shusu Gutan, Gamanane, Shusu Chube Palina, Lizen, Tedon Shuyubta. Tene, Tinin Gondu Shusu, Dun Han Gamanane, Shusu Gibe Parta. Chininki Shoba Shusu Gutan, Gamanane, Shusu Chube Parta. Ya, Gondu Chusu, Dun Han Gamangane, Chusu Gebe Palina, Kasusoya, Gatung, Ting, Sum Shuyula, Tidulingesu, Gonsinasho. Long, Selenge, Samina, Zu, Musu, Lesen Teton Kang Gusikina, Telling us Lesen Alia, Dinishu Be. Lezengi, Gondun Songyongba, Gen Tudian Lala, Zangdu Shu Yi. Lo, Gela Kungamsa.
1: Kungamsa Yila.
0: Lese, Gela Gichi Gudan Mani Ba, Ani Nganzu Lese Nali Ya, Daji Tudor Pena Ba, Doji Shu Yi.
1: Lo Yila.
0: Doji Si. Tari Gela Gichi Lese Nali Ya, Jushir Shika Chiji Na Yuna.
1: Din Yila, Gela Gini Gondu, Lese Nalo Ya, Jikta, Chukwa Malak, Chunum Di, Zogu Chaya Da, Tudor,
0: 제야지
1: 리리나 즉십시 매벨
0: 어제
1: 즉십디 차겸니시 그 다 찾아서시겸니시
0: 찾아서바다 찾아다 팀자스당랑 조직 다니면 고지로 말라
1: 라리
0: 제제 도도로 쉬임기는 코치 니루디게 배직 장세치 알바라
1: 라리
0: 제제라
1: 즉십 다시
0: 계치근도 템베서 지르 말라
1: 언제 지르기 제제라 즉십다 디신이 다지 디나로리아 키니만 고치 괜냐디 이르기라
0: 로로로
1: 춘음 저로 쉽지 제면은 그냥 그 나로디 기니디게는 그냥 주 랑고 경고지 동야지 매백이
0: 어
1: 즉시다 안데나 아니 원디시디 다 춘음 제외 좋은거나 좀 찾아디 아 걔게시는 류신치 이짐지 어디 이짐지 님도 직접 오르기라
0: 레세레세 다 전에 견라디 송고르 바나 수다치 춘음 제디 개체부 임배 멍시 토르로 발라
1: 나데
0: 춘음 제부터 첩지로 바뀌라.
1: 나리.
0: 단데 춘놈기 당자기 요새 줘로 바라.
1: 나리.
0: 댐 마지비기나. 마시 춘놈지제 답비게지. 랑고기 추고지리야. 잠다 장세이더 바뀌라.
1: 나리.
0: 이제기지 너가 카숨 튕고르시 결한데 공글에서나 소나서라.
1: 나리.
0: 다시는 첩지도 단데 다가 철지를 써 말벨라.
1: 어.
0: 단데 춘놈기 팀자기 다지 요새데 마지비기나. 양 퇴수 가능 감삼 주도장 봐. 마시 장세 지고르데 아니 간삼 나나조 단데 직 초에 나리야 배샤비네 괜히 적진지 나리야 다시 니다르시 계지 제일 와겨라
1: 나리
0: 장데 체제 괜히 루루루루루 양치 가능 감삼이야 바지 괜히 데 마셔비네 괜히 이거 롱뉴데 간다 칸베 투저로 말라
1: 나리
0: 칸베 마세 그래겨라 류베 투제 셰고로 말라
1: 나리
0: 레세레세
1: 제전 어디양이지지 도난샤고에지를 세기라 레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세레세
0: sumi sum sum zamba ta pe ta tab shubchi re ba yin
1: ta sem ni zaktole tukzu shorigina.
0: Oo, lesa lesa.
1: Tindishlimne jering gorigina.
0: Oo.
1: Tati yang...
0: Tangboyuji tukzeri di kandir shunna tang.
1: Tangbo tukzeri gina juri.
0: Ju.
1: Haomi ju.
0: Haomi ju.
1: Lari.
0: Tati rimshin rimshin jik chugo pechue chebe gyurim chueliga tanda korka di shubji pechue che gorwa la.
1: Lari gina.
0: Pige jik ka gudu zamba. An janglip di pige rimshin rimshin.
1: Darje.
0: Darje.
1: Jamse tebe.
0: Jamse tebe gorwa la.
1: Lari gina.
0: Oo. Da tab tome haomi tangbo jik langgo sabay gubli ya jik korka sabar wagya la.
1: Lari.
0: Jita chayim chen na haomi ju yin du zamba an sum la ma jik jamda teju du zamba jirin gui bishi.
1: Lari la.
0: Lolo.
1: Sum na jik jaya di gilang zu tanda diri shal koi gyabse di yan gilang diri. Jaji.
0: Jaji.
1: Ani kaga du yung tanda kaga rande tanda anzu ta zai su gyorwa mangcha si gyage shun na taozi siri.
0: Lesa lesa.
1: Zada, shanida, jakshibda, mangbuchi nyamdo tijisya suyongyori gila. Ta di na lo le, jamsa tijie, sumzi, kaomi sumzi gana leidu zane, inji jaya di, jaa gyabsha di, nga zutanda, kaka jagdib, mem jagdir, tanda di shuural, tanda gyage shun na, shaja pan, peke ya madara ya chidori gila.
0: Lesa lesa.
1: Nyamzi na jik jaya chi.
0: Lesa lesa. Kese tui toli ya chi tanda gyalaa sumba nangxin tongme sabay gali ya haomi ju che rwa kui tuk zay ti.
1: Lari.
0: Tata rimshin rimshin pe ju che bay chi li ya haomi sumle du zangwa da jie zhen da chu di gwa rwa la.
1: Lari.
0: Tata yipa roli ya chi ji li chang zay zi wu yina yame na chi langgo pe ju che bay tu ju di zo zing gu yula. Yame di da jie chi du zangwa kandre chi chi wang zui te ka pige chi mi ki tong to bu chi re yame na chi kang ngo jie dao re yame na te ka tong to bu chi re.
1: Tati jila kartu jik tangan susu dewe na jidang kakchir chile rang jime na.
0: Lesa lesa.
1: Chile rang ina yang kartu tato gura la tijingi dinde shwe la tandang zu. Di ya tukze di chinga tuklo dewe mi
0: daya
1: lakja si. Lari tandang zu dus cha rang je tandang zu nyugu nang si si dus gomnyu nang si si nem je. Anpiki kan tukze daya shwe ri.
0: Oo
1: dinde shwe. Dine chili sim na chili sum ne choba ru sha ta di mang sha jil chili chi sum ne chi choba ru ta di kela chili sim na ya ko tak ta gi di dem do
0: kres
1: na ta chong gi na lo da chong gi ji ta ta ren bo chi lo da ni na ya ko ni kha ga de pe ju da dik chang ga mo nyu lo gar wal na sta chong gi na lo da dem na kha ga di mang bo shi pe ju den go za yāng jīg jīli kāshē yāng tī nīs nē tī yōrī, zō rū nī. Tā tī zō yā tī kā nī yōrī kīlā, kōntu lē jīnā shūyū nā shī gē.
0: Gyū kīng rī tī.
1: Rī lā. Jīg tī ngā nā zō tāndā zāyī, tāndā tāo tsī shā rā pīn sā tī nā lō lī yā, kā nī yōrī kā kā shūyū nā, rōn jī tā yīng sī, chā kā jīg tā lā jī yōrī kīlā.
0: Lēsā lēsā, nyam bā sō rō tā.
1: Rī lā, nyam bā chī. Nyam bā tī nā.
0: Chē bā chī, jīg nyam bā.
1: Lā rī.
0: Lēsā.
1: Nyam bā tī nā, nyam zō rū rī.
0: Taku
1: Darya diksi, tela dike maanga tungarila gyogu zoruri.
0: Lese, lese.
1: Ta chagi dina nga nga zo tanda, ti sumne, ti chuu, inde buru li arishal. Chili rana simbina. Ta nyemba dina kila nga zo tanda, ti sum, ti shi buru ni menje ne, jidane chegu shegdu.
0: Lese, lese.
1: Loo.
0: Lese, lese. Ta chanda, kolka ki tanda, jangli di, tongme, sabi gabli ya, go haumi di, chū tūk zhē dīng dhē chōr wā lā.
1: Nā rī.
0: Ā pē chū chē bē gyū rīm chū lā yā kā chī tū chū zhō rī xā guā, kā chī yā jī lī tō zhō rī xā guā rā lā.
1: Nā rī.
0: Tā chī pē chū chē mā nyūng dī tā tār tū dī dī tū dī ār wā lā.
1: Nā rī.
0: Tā tī chī sē chūng sōng mā rā chī jām tā khantē tī yu mē dī yā mē nā chī lē gā nyam nyūng pū sōng chō bē lā chē mī nā chī kī pī gā chī tā chē chē gō yā.
1: Nā rī.
0: Yā mē nā chī lē gā tā pī gā chī tā chē gā yō chē rāng kī chē pī gā chī dāk chē chē ārwa kia lā.
1: Nā rīl.
0: Tāp shī tīngi nī rīyā tīng kō ārwa lā.
1: Nā rīl.
0: Lēsē lēsē. Tā chē tāne shūbī na cāngmē kīnsē rī kia lā khuār kā sū tsā bā lāngu gu tā chī kā kā yā chī kē nē shūbī na shā chē sū ārwa kia lā.
1: Nā rīl.
0: Tā tī lāngu gu chī jī mā lā nē shūbī na cāngmē kīnsē rī tā tī kē chēn bā shū chī chā tī ārwa kia lā.
1: Nā rīl kia lā.
0: Tā kā shū rī lāngu pē chī gyē bē gyū rīm chū kī tā chī Lāngu nā rī shū nīng kī mī nē tēn chā tā tīn chē tā shū jī tā chō shū chēn bō rwa kī lā.
1: Nā rī kī lā.
0: Tēn chē sōng chā tū tō rī yā tē chī tō nā mā nā mā chē kī sī kōr kā kī jāng lī p'tī 다치 잠다 쇼부 티제 갸라게 숨베 다 체신 마슈 하미 숨레 탄도 마직 마르 줘야 된 제키 내수 튀미기나 코치 중제르 스카르 튕구이나 코치 냐가르 스카르유나
1: 다티 딘디르 세기나 다 지단에 직다 코 계시 마지 오즈시 좋다 내시는 나스다 칼로 닝비 임베쇼 다지 카카디 대우메비야마 직 배 딱 간절로 마부샤지 길라
0: 어 말림지 주잖아
1: 어 마부차루리
0: 난 거기 변나 직 서니 숨날 카카 투이나 좋아 강배 말림지
1: 나리
0: 안 전날이야 직 얀텔레 직
1: 타링지
0: 타링 주위에서
1: 그냥 나주 단데 강배 님이야 저 말해 길라
0: 제제제
1: 디야마 직 딕스 템베서 템센나다 마르심라 강배 지르잖아 남규야 딕스 체스 디유나 때네 고 kaka chakde di zho zang yang kwa maa lex maro ching ti xingi di chigiri kila nga zu kaka di ta chakde di zho wada nre chakla xa xa na kaka chakli nga zu kyage shu nga sha cha pan di da nga zu tanda kaka chakli du nyi nyi
0: darje
1: cha da darje ta jik ta
0: rungu da
1: zil ge cabu yori la ti xingi derzi li ya kaka kibdu zane ti xingi nga zu ta kaka di kaka nivetsi yo maraigila
0: tempo mebe suru
1: mebe chaturi chada chadarche kiki tandanganzo zade zobi na
0: wo zhe zhe zhe
1: kuni nyi ta chik koi tanda dhirwa chakder ranchi
0: zhe zhe zhe
1: kolyo nalo le tonto mea chako go chui wala
0: tinga ranzo tanda miig tonto zhiri duwa gyala
1: nari ta di kaga chaklip di gyabse di chari kii di zarwa ta zade zo na kadu chadi chadarche
0: kuni nyi tsui chache si ne korkagun dhibu tingor wala
1: nari
0: 다데 작디 디다 코르가기
1: 다 작립디
0: 작립디
1: 니니
0: 뉴보 송드지 카 자베급을 신네
1: 디르지
0: 카카비 뉴부디 튼도 걸바
1: 질
0: 레세레세
1: 다 군이니 추 찌르니디 가라스네 안디 눔저르기란조
0: 오
1: 다데 길란조 강베 마직 지두전에 카가디 카가 지두전에 단다 다 개여주는 샤제 타반스라 강베 샤사란디 지두전에 디나로레야 단당조 칠로레야 단데 디슈르기라 ABS 사지.
0: 오.
1: ABS는 하나 주던데 디리 가각 지용기 단데 그 디셔 말아줘리길라야.
0: 레세레세.
1: 디 지밍지리길라.
0: 레세레세.
1: 디 나로리아 단당조 눔체.
0: 어.
1: 눔마체 길라조 단데 빼샤샤는 눔주지다 뭐죠? 로 지야 마바브 제제 가가지나 착부체 대도움도 알.
0: 제제제.
1: 다시 로밤네 양고 가가다 디에 누베 주지 간절로. 강베 지토 누슈 텐데 슈크첨부 지 차데도 디는 양 디리 길라는조 인지 말라 로바도 전 로나로 말라디나 로네야 푸슈투 로케디 오
0: 군누슈치
1: 누슈치
0: 제제제
1: 정공슈리 개개슈나 디 푸디체 눔디체
0: 오
1: 아니 작립체 디네가 나조 카가기 단다 작데르지
0: 디게시
1: 되게 시 좀제 신의지 가가 누구
0: 가가 투베 누구 튼 거로 말
1: 라리 라리
0: 레세 레세 너 도저히 싫어
1: 너